Chubanaba, Tenga Dus Manamche, Sambi Panyu, Jumche Bar, Tabarionche, Leon Juzo Jatuna Latine, Juzo Tsuwa Mutan, Tangi Yunda Situata, Teji Magetia, Chido Linisu, Nipi Yos Jenny, Juzo Chun Yunche, Chizi Tunde Tondang Dumire, Tena Jizar Shajala Jui, Ledum Mani, Juzo Chun Yunla Jumpi, Sambi Jache Tabri. તેના સિંધુ નિંજીના તિંદુ જુંચી મંપો શેકન તિંજુ છેમ્બો થોઈબી અનુરિનલો છેંદબ જે તાંવી નિંજુ દિંપે લજીશે થોલ હલુંગ સિંરુ

0: 저 연대 희비기다 진주 쭈보 대라 니즘 거 봐. 대리 가는 게도 안 주세들 진주 쭈보 대리 아니 나스 이거 되게 나니 나테 아니 가니 주바래잖아. 뇌도 안 주레스. 지즘 주바 마세 따로 뇌도 안 주바래. 안가 양 희바데 다 젠데 그 체도 나라 드바스. 고 뇌도 안 주세야티 그 휴라 지즘 주바데 되야. 너 가보테 아니 지진 주바 맞아 내도 안 주레스야 내도 안 주사 단 직간 님반 되고 놀는 거로서 내가 때 처리세들이 지 대리 나는 희비까지 나 장가 때 좋지 네 주 때라 진주도 먼저 아코 장가 나요 봐 진주이나 지요 봐 단 진주이나 코 장가 좀 나요 봐 오늘 콜 내도 안 주기 네 주 희비 타니도 딱이 진짜 처리잖아 왜 인도 나보 네 주 나보 때 아니 랑 주요 주 미기 이게 남지 내도 주비 진짜 콜 네 주 이게 해서 rong in jusaje ani mi yi ge so so so ji ko ngai den ju bi jin si ji ko ngai den ngai juse ya de yang ju yi ge chan da pa de chi de ling ngan ngai ban jus men ju ba nen ye xiu ze di le ta sa ji chen ju bo de ge nong la ju a de ni mi yi ge nan ji sin ju bi jin ju shi ani nga mi yi yi ge nan ji ji sin ju ba ma se ta ru ngai ban ju bi ngai ju shi ta ha ma ye xiu yo ba de so de 체레잖아다 문죽바레스 문죽바는 요 가나 문죽바레스 에들 어 진주 나이 미 이게나지 지스야 문죽바스 닌주 나보나 요 라랑 주지 미 이게나지 네도야 주고요 말이 네도야 문죽 지스야 문죽바 연자 데라 문죽바스야 대답은 문죽비 이게 그 장 같아요 세나 아니 녀쇼 세네 왔다 장도 된 말이 된데 이들었다 아 직간 안 됐음 보대 자위 찬이 체레잖아다 사지 선주여 바데리 아니 진주다 ninjuta a tene munju pigi yige to deso jita jangin ra bodete ba o janga kase ni ba te ba tende ye ba yasa ndala dorten ge tsi se gi bi jense ya tel tu ba ko dorten se gi bi jense chere se dile ko yung de je tsi khorang ga nala a ani sa ji yige sinju bodela la jinju ju yo ba ninju nga yo ba a ani ninju de jinju khang de ya munju bi yige 문주박이 이게 녀혀봐. 대소지 시어가 장가자 마도 진주 적어놓나 주보대 강강해봐 리레기도 니중해봐 말이. 니중가여봐 그나니 니중가보 리레기는 니중고니 떼여봐 말이. 문주박이 이게 녀혀세니 시어가 그런 문주비 이게 저 녀혀도 저 장자 마도 이게 녀혀보다 강해봐 리레리레도 니중비고니 떼여봐 말이. 어 된대해봐 연장 아 아니 아 용도지 측대 도대세니 그 시어대니 사지 이게 선주보 대라 아니 진주쩨 니주 아 문주밖에 이게 녀셔서니 아니 너디비 고니 아니 라른 점 고니 그 땡이 잡아 땡이 봐야 되잖아 너땡이세요 너땡이세요 와 따뜻 너땡 그 치듯이 고르시
1: 다다 체치 생긴 바디나 콩게 숨다 흡티 레체제 향람 무투 안초 레체 생겨라 가수효
0: Tene ta nyingba to chere se dira ta jishish Oya ndor dibi goni ten tsa viti jisla ta shepcha gu goni Jibi goni Ani ma sheji tere jishish ya Ta jishish tela tambo chere zina ye go shir ten ba ta Ani shera sosur ke paas Tambo ye jishish go nola yewa soso te ma jibur sheni sheba sheba la Yewa shesa go ani ye go te shi goni ten ba ta Ani shiti odla ta shera ke yewa soso te shepcha yene ta ma sheji tere Ta ye go shir ten ba te la, ji shi go no la, ye go shir ten ba te la, shi tang ka le, jin ju tang, nin ju, ane men ju pa ge yi ge, nye shi yor wa, te so so so so so ge, ye wa tang, ane nin ju, jin ju ge yi ge re re re de ko, nin zamba she pa la, to ma de che re ze di le, ane te so te ka ni ma yon sa ke, ka le se na da ya na, sa ji yi ge sen ju yor wa, te in de le ka le da sa ji yi ge sen ju po ju, ane, dēnsē mā rīgū tīsēlē dēbā sōsō jū anī gōrōng tāng jībā tē anī nīn zhēn tā gī jītā hācāng gā gāchēn bōchā tīyō shē sā jē sēn jū bō jū anī dēbā sōsō jū kōrō gōrōng tā jībā gōni anī nīn zhē sā bō jī tā gībā tē hācāng gīchē bōchā tīyō jēnsē chērē sē tīlē tē sō tē sā jē yīgē sēn jū bō tē sō tē kōrō dēbā sōsō jū kōrō ārm dēbā tāmbō dēbā nīmbā dēbā sāmbā tē dēbā sōsō jū ārm tāng yāng dēbā rē rē rē rē gō nō sā jē sōsō sōsō jū tē nī nāng sī jī tē nī gōrōng pe chagena deba tambo te kabde chadiyo shi. Tiyo tiso deba tambo te kaara chana kaak deba te shi. Ani kade ke nansi le yige ye yopa te ke goran kante re chana tambo ka. Tene nyingba ka, samba ka, yeba nga. Tiyo tiyo shirgo ke deba soso soso je aram tang. nansi ki deba re re re re kati ne yegi su su ju koram o deso te ani nil kasar ta ma yegi yor di nil ta nde te nginza sabo ji tiki ji ta haja nge ne chibu chani yor kati nde sibo ji ini nginza mata na di ji sila ani ma xie ji ka ta nginju ta jinju deso re re re re ani nginza tiki na ani ngaro su nyora mabu jinju yor res di nil nge la chari yegu shir tenpa are ta yegu shir tenpa te la sanji pa ka cawa ka nala kanti sun yor res na kala shetan jide na yoyo tato shewa lees ya o ta cikang niyo pari tan dega nande di chiri isi kala shetan jide na se yan dega ta yego jitani saji yege sunji poto ji deba te tenpa dintan dega nola kala se yan de ta jagar chiki chati yore zayi chani saji yege hibi ten shi saji ji yege tal kogi pari kala se yan de dintan ta jagar lija la kala se na ra yana saji yege te so de ma deba shi yondi lo ni yige ngare ngare shi ni ma deba shi yore ta wen cha ndi kasla nga zo kangjen ba ji yige ke joa yige ke na ya te heba yenza ndi kas kal se ya sa ji te jaga ji sa ji mi ta yor de me cha ta ndu ni zo ka sa nga zo pe rang sa ji de ni zo ta pe kangje ji wa de shi ba yin na kal na sa ji yige sen ji po te la ma deba shi yondi ze kan de ri se de she ta je de ne s deba shi ka ta je yore s dē kacere shētān jīs tātā kāngri sētiri tēmē sāmbō tāgā tōmā ngānsu jāgā jī yīgē tēlē pēshīni pējī yīgē yāngsā yīgē tēsō mā tēnēm bāyō pī kāsila tā jāgā jī sājī sāñchī sōsāng yāna sāñchī sōgī pā tēsō gōnōla dēbā gōnōla anī tōchīyā chīrī sētiri anī kākā ngā gā ngā gōnōla anī gā tāb anī dzā tāb gā dzā dā bā anī tā chān dā dā nā tā ndōna chīrī jīna tūbō gī yīgē tā lōbī yīgī lāsā pā tēsō rē rē rē kō pā tōrwā rē tō tōrwī Cawi jisala, ane deba gharare gondola, yige yere yere yere lhadi yore. Ta tante shi ni kaanta jata tem sambota ki chirisa dira, ane deba gharare gondola, yige yere yere yere shi ni deba shi yore. Tiendara, pei la, ane saji